હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. આજે આપણે વાત કરીએ ગુજરાતના ધાર્મિક સ્થળો વિશે. ધર્મમાં આસ્થા એવો દીવો છે કે જે અંધકારને વિખેરી નાખે છે અને સાથોસાથ જ્ઞાનનું અજવાળું ફેલાવે છે, મનુષ્યને આસ્તિક બનાવે છે, સાથે માનવમાં સારાપણું પણ ઉજાગર કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ ગુજરાતમાં રહેલા શ્રદ્ધા કેન્દ્રો સમા આ ધાર્મિક સ્થળોનું વિહંગાવલોકન કરીશું ને. ગુજરાતમાં સર્વ ધર્મો પ્રત્યે સદભાવના, પ્રેમ, સહિષ્ણુતા અને એકતા જોવા મળે છે અને તેથી જ અહીં હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ઇસ્લામ ધર્મ અને બૌદ્ધ ધર્મના સ્થળો આવેલા છે. તે સિવાય અલગ અલગ સંપ્રદાયો તો ખરા જ. પૌરાણિક સમયથી ગુજરાત મંદિરોની ભૂમિ રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ગુજરાત ખાતે આવેલું છે. ભગવાન શ્રી શિવનું અનાદિ શાશ્વત સ્વરૂપ સમૂહ આ મંદિર સમગ્ર ભારતમાં આસ્થાનું કેન્દ્ર છે. દંતકથા અનુસાર ચંદ્રદેવના તપથી શ્રી શિવજી સ્વયંભૂ પ્રગટ થયા, તેથી આ મંદિરનું નામ સોમનાથ થયું. સોમ એટલે કે ચંદ્ર. આમ ચંદ્રદેવે આ મંદિર સોનાનું, ત્યારબાદ રાવણે ચાંદીનું અને કૃષ્ણએ લાકડાનું મંદિર બનાવ્યું. મંદિરની ખ્યાતિથી લલચાઈને અનેક વિદેશી આક્રમણો થયા, છતાં આજે પણ આ મંદિર અડીખમ ઊભું છે. સ્વતંત્ર ભારતમાં પહેલા નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947 મંદિરનું પુનઃનિર્માણ કરવાનું શરૂ કર્યું અને 11 મે 1951 પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રતિષ્ઠાન કર્યું. આમ આ મંદિર તેની મૂળ જગ્યા પર 7મી વાર નિર્માણ પામ્યું. વેરાવળના સમુદ્ર કિનારે બંધાયેલું આ મંદિર શ્રદ્ધાના સ્ત્રોત સમૂહ છે. મંદિરના પ્રાંગણમાં રહેલો બાણસ્તંભ સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધીનો કોઈ પણ અવરોધ વગરનો દરિયાઈ માર્ગ દર્શાવે છે. ઇવન ટાપુ પણ નથી. તો આ પરથી આપણે એક શંકર ભગવાનનું સરસ મજાનું ભજન

મિત્રો, ગુજરાતના સમુદ્ર કાંઠે આવેલ દ્વારકા ખાતે આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર પણ હિન્દુઓ માટેનું જાણીતું મંદિર છે. ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી તૃપ્તિ અનુભવે છે. પુરાતત્વવિદોના મતાનુસાર આ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું માનવામાં આવે છે. 5 સ્તરનું આ મંદિર 72 સ્તંભો ધરાવે છે. દેવભૂમિ દ્વારકા 4 ધામ પૈકીનું એક ધામ છે અને મોક્ષદા નગરી તરીકે પણ ઓળખાય છે. દ્વારકા જતા રસ્તામાં આવતું નાગેશ્વર મંદિર પણ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. શ્રદ્ધાળુઓ તેની પણ મુલાકાત લે છે. તો ચાલો આપણે હવે એક કૃષ્ણ ભગવાનનું ગીત સાંભળીએ.

વેલકમ બેક મિત્રો. અરવલ્લી ડુંગરની ટોચે બિરા જિલ્લામાં અંબા, પાવાગઢ પર્વતના શિખરે બિરાજમાન મહાકાળી કે પછી ચોટીલા ડુંગર ઉપર સ્થિત માં ચામુંડા જાણે કે ઉચ્ચ સિંહાસને બેસીને સમગ્ર ગુજરાતનું રક્ષણ કરતા હોય તેવું લાગે છે. આ તમામ સ્થાનકો માટે લોકો અનન્ય શ્રદ્ધા ધરાવે છે. અરવલ્લી પર્વતની ગિરિમાળામાં ગબ્બર ડુંગરની ટોચ પર અંબા માતાની જગ્યા છે અને નીચે તળેટીમાં વિશાળ જગ્યા ઉપર અંબાજીનું મંદિર આવેલું છે. હિન્દુ શાસ્ત્રના મત અનુસાર ભારતભરમાં રહેલ 51 શક્તિપીઠમાં આ મંદિરની ગણના થાય છે અને અહીં મૂર્તિને બદલે શ્રી યંત્રની પૂજા થાય છે અને રામ તથા કૃષ્ણના સમયકાળથી પણ પહેલાનું આ મંદિર છે. મંદિરનું શિખર સોનાથી મઢેલું છે. પાવાગઢનું મંદિર પણ શક્તિપીઠમાં ગણાય છે. સમગ્ર ભારતમાંથી યાત્રાળુઓ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત ગુજરાત તેના જૈન મંદિરો માટે પણ જાણીતું છે. આમ તો સમગ્ર ગુજરાતમાં જૈન મંદિરો જોવા મળે છે, પરંતુ ગિરનાર પર્વત ઉપરના જૈન મંદિરો તથા પાલીતાણાના મંદિરો અગ્રસ્થાને છે. જૂનાગઢ શહેર નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર જમીનથી લગભગ 2300 ફૂટ ઊંચે આવેલા મંદિરો જોઈને જ દંગ થઈ જવાય. ટેકનોલોજીની શોધ નથી થઈ તે સમયમાં આ આરસમાંથી બનાવેલા મંદિરો જોઈને ધન્ય થઈ જવાય છે અને અચૂક સવાલ ઉઠે કે કેવી રીતે આ શક્ય બન્યું હશે. લગભગ 16 જેટલા મંદિરો અડીખમ ઊભા છે. ભાવનગર પાસે આવેલું પાલીતાણા પણ જૈનોનું મોટું તીર્થ કહેવાય છે, જ્યાં જમીનથી 1978 ફૂટની ઊંચાઈએ 863 મંદિરો આવેલા છે. તો મિત્રો, ચાલો હવે એક આ સરસ મજાનું ગીત સાંભળીએ.

0: આ સિવાય પણ શ્રદ્ધાના દીપક સમાન ઘણા સ્થળો આવેલા છે. એક ઝલક નાખીએ તો નડિયાદ પાસે ડાકોર રણછોડરાયનું મંદિર, વીરપુર જલારામનું મંદિર, ગાંધીનગર પાસે મૌડીનું જૈન મંદિર, ગીર જંગલમાં સત્તાધાર આપા ગીગાની જગ્યા, તુલસી શ્યામ, અમદાવાદની જામા મસ્જિદ, આવી ઘણી જગ્યાઓ છે જ્યાં દર્શનાર્થીઓનો ભાવપૂર્વક સ્વાગત થાય છે અને તેમને ભોજનનો પણ આગ્રહ થાય છે. તો મિત્રો, આજે આપણે જાણી ગુજરાતના ધાર્મિક સ્થળોની માહિતી. કોઈ વાર કોઈની પ્રીત પણ તકલીફ આપે છે, દિલને ગમે તે રીત પણ તકલીફ આપે છે. હંમેશા હારથી જ નથી હારી જવાતું, ક્યારેક જગતમાં જીત પણ તકલીફ આપે છે. તો આ સાથે તમારી મજાની મિત્ર માનસીને રજા આપો. આવજો. બાય બાય. ટેક કેર.
1: કસે હા છોતે હો, મજેત ના? મી અંજલી. नुकतच काही दिवसांपूर्वी सुप्रसिद्ध सिने नाट्य दिग्दर्शिका अभिनेत्री सई परांजपे यांचं सय हे आत्मकथन वाचलं बरं. एक समृद्ध अनुभव होता तो. मराठी रंगभूमीवरच्या कितीतरी थोर दिग्दर्शक, अभिनेते आणि अभिनेत्रींनी त्यांच्या आत्मकथनातून मराठी रंगभूमीच्या वाटचालीचा जणू पटच उलगडलाय. विजया मेहतांचं झिम्मा, डॉक्टर लागूंचं लमाण वाचताना तर त्यांच्या कर्तृत्वाचा आलेख आपल्याला थक्क करतो. विष्णुदास भावे हे आद्य मराठी नाटककार. इथून रंगभूमी हळूहळू उर्जितावस्थेला येऊ लागली. बालगंधर्वांचा काळ तर मराठी रंगभूमीचा सुवर्ण काळच. आपण त्या वैभवाचे साक्षीदार नसू, पण त्या झळाळत्या श्रीमंतीच्या खुणा आजही जाणवतात आपल्याला. आचार्य अत्रे, राम गणेश गडकरी, पु ल देशपांडे, वसंत कानेटकर, वि वा शिरवाडकर, सुरेश खरे, जयवंत दळवी, महेश एलकुंचवार, विजय तेंडुलकर आणि अगदी अलीकडच्या काळातले चिन्मय मांडलेकर आणि अद्वैत दादरकर, किती म्हणून नावं सांगावीत मराठी नाटककारांची. पुलंच्या तुझे आहे तुझपाशी मधले काकाजी, ती फुलराणी मधली मंजुळा, जयवंत दळवींच्या बॅरिस्टर मधला विक्रम गोखलेंनी रंगवलेला बॅरिस्टर, विजयाबाईंनी दिग्दर्शित केलेल्या हमीदाबाईची कोठी मधली हमीदाबाई, ममद्या अन सईदा, सखाराम बाइंडर मधली चंपा अन लक्ष्मी तसंच सखाराम, वसंत कानेटकरांच्या अश्रूंची झाली फुले मधला डॉक्टर काशीनाथ घाणेकरांनी अजरामर केलेला लाल्या, सई परांजपेंची जास्वंदी, किती म्हणून नावं घ्यायची. मराठी नाटक म्हणजे मराठी माणसांच्या काळजातली मर्मबंधातली ठेव.